0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી. કેન્દ્રીય નાણામંત્રી, વિદેશમંત્રી અને ઉદ્યોગમંત્રી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુર જવા રવાના. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના લાભ ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો. ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની તપાસ સંદર્ભે ઉત્તરપ્રદેશના રામપુર અને સહારનપુર તથા દિલ્હીમાં 10 જગ્યાએ દરોડા પાડ્યા. કોલકાતામાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 9 મોત, 6 ઘાયલ અને ગોલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના 5મા દિવસે ભારત વિજયથી 4 વિકેટ દૂર. લંચ બ્રેક સુધી શ્રીલંકાના 6 વિકેટે 175 રન થયા. સમાચાર વિગતવાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને દેશ 6-8% વિકાસદરમાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આ વિકાસગાથા સામાજિક, ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાઓમાં રોકાણ, સમાવેશી વિકાસ અને ઉત્પાદન પર કેન્દ્રિત ધ્યાન જેવા 4 મુખ્ય આધાર પર ચલાવવામાં આવી રહી છે. આજે નવી દિલ્હીમાં ઉત્તરપ્રદેશ જાપાન રોકાણ સમિટ 2026ને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે રોકાણ એ દેશની વૃદ્ધિયાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
1: इन्वेस्टमेंट स्टोरी हमारी विकास यात्रा में निवेश की अहम भूमिका रही है. आज हम हर साल करीब $130 अरब का सार्वजनिक निवेश कर रहे हैं. इससे अर्थव्यवस्था में $1 के निवेश पर करीब $3.6 की आर्थिक गतिविधि होती है. इसके साथ ही इससे रोजगार के नए अवसर सृजित हुए हैं और ये सुनिश्चित करने में भी सहायता मिली है कि विकास का लाभ समाज के हर वर्ग तक पहुँचे.
2: बेनिफिट्स ऑफ ग्रोथ रीच एवरी सेगमेंट ऑफ द सोसाइटी.
0: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 4થી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુરની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. તેમની સાથે ગયેલા પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન પ્રસાદનો સમાવેશ થાય છે. ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક બંને દેશ વચ્ચે આર્થિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય મંચ છે. તે અદ્યતન ઉત્પાદન, કનેક્ટિવિટી, ડિજિટલ ક્ષેત્ર, આરોગ્ય અને દવા, કૌશલ્ય વિકાસ અને ટકાઉ વિકાસ સહિત 6 મુખ્ય ક્ષેત્રમાં સહયોગની સમીક્ષા કરે છે અને નવી તક શોધે છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક સહયોગ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરાશે અને ભારત સિંગાપુર આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે નવી તકની ચર્ચા કરાશે. મંત્રીસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સિંગાપુર ગયેલા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે વિવિધ ક્ષેત્રના આશરે 70 વરિષ્ઠ ઉદ્યોગપતિઓનું ભારતીય વ્યાપાર પ્રતિનિધિ મંડળ પણ છે. શ્રી ગોયલ આવતીકાલે ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. તેઓ સિંગાપુરના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરશે. ઇસ્તાના ખાતે સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે પણ મુલાકાત કરશે. વધુમાં તેઓ ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી નેટવર્ક YPO ગ્લોબલ અને મિલ્કન ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહયોગ પરના કાર્યક્રમમાં ભાગ લેશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના આર્થિક અને વાણિજ્યિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે છે. તેઓ આજે દહેરાદૂન સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ખાતે ભારતીય વન સેવાના 2025-27 બેચના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરશે અને તેમને સંબોધિત કરશે. આવતીકાલે મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી એકેડેમી ખાતે 2024 બેચના IAS અધિકારીઓ માટેના વ્યાવસાયિક અભ્યાસક્રમના 2 તબક્કાના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના ફાયદા ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. યુપી જાપાન રોકાણ મીટ 2026માં તેમણે ઉત્તર પ્રદેશને જાપાની કંપની દ્વારા રોકાણ માટે એક મજબૂત સ્થળ તરીકે વર્ણવ્યું.
3: जापान के साथ भारत की पार्टनरशिप केवल इन्वेस्टमेंट पार्टनरशिप नहीं है, ये डेवलपमेंट की पार्टनरशिप है, ये डिप्लोमेसी की पार्टनरशिप है और ये डिग्निटी की पार्टनरशिप है. उत्तर प्रदेश आपको केवल इन्वेस्टर नहीं मानेगा, आपको डेवलपमेंट पार्टनर मानेगा. क्योंकि हम मानते हैं इन्वेस्टमेंट का सर्वोत्तम रूप है जो कैपिटल के साथ साथ कैपेबिलिटी भी लाती है, टेक्नोलॉजी के साथ टैलेंट लाता है और प्रॉफिट के साथ प्रॉस्पर्टी भी लाता है और रेवेन्यू से ज्यादा रिलेशन मजबूत करता है.
0: केंद्रीय मंत्रीए जणाव्યું કે જાપાનની તકનીકી કુશળતાને ઉત્તર પ્રદેશની પ્રતિભા અને બજાર સંભાવના સાથે જોડીને રોજગાર, નવીનતા અને ટકાઉ વિકાસ માટે અમર્યાદિત નવી તક ઉભી કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ ગ્રામીણ યુવાનોને કૃષિ ટેકનોલોજી સાથે જોડવા પર પણ ભાર મૂક્યો. ઉલ્લેખનીય છે કે યુપી જાપાન રોકાણ મીટ 2026 18-23 ઓગસ્ટ

0: दरमियान उत्तर प्रदेश अने दिल्ली में योजाई रही छे। 200 वधु जापानी उद्योगपतिओ सीईओ व्यवसाय प्रतिनिधिओ अने नीति निर्माताओ तेमां भाग ली रहा छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસ સંદર્ભે ઉત્તરપ્રદેશના રામપુર અને સહારનપુર અને દિલ્હીમાં 10 જગ્યાએ દરોડા પાડ્યા છે। ઈડીએ જણાવ્યું કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કરવામાં આવ્યા હતા અને આ તપાસ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ ભંડોળની કથિત ઉચાપત અને યુનિવર્સિટી તથા ટ્રસ્ટ માટે મિલકતોના નિર્માણ સહિત અન્ય હેતુ માટે તેના ઉપયોગ સંબંધિત છે। એજન્સીએ જણાવ્યું કે તપાસમાં ચોક્કસ કોન્ટ્રાક્ટર્સ અને ટ્રસ્ટ વચ્ચે નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે અને કેટલાક કોન્ટ્રાક્ટરે દાન અને બાંધકામ કાર્ય મારફતે ટ્રસ્ટ અથવા યુનિવર્સિટીને મોટી માત્રામાં નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું પકડાયું છે। પશ્ચિમ બંગાળમાં કોલકાતા ન્યૂ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 9 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલમાં ફાયર સેફટી અને ફાયર ફાઇટિંગ સિસ્ટમનો અભાવ હતો। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ દુર્ઘટનામાં થયેલ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે। એક શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। તેમણે ઘાયલના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે। એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તને મદદ કરી રહ્યું છે। પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સી સાથે સંકલન કરી મલેશિયાથી એક કુખ્યાત ગેંગના 3 આરોપીને ભારત લાવવામાં સફળતા મેળવી છે। પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આ આરોપીના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ હતો। હત્યા, ખંડણી, વિસ્ફોટકો રાખવા અને લુધિયાણામાં હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ કરવાના તાજેતરના કાવતરા સંબંધિત અનેક કેસમાં પોલીસ તેમની શોધ કરી રહી હતી। નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે આગમન થતાં જ આરોપી જસપ્રીતસિંહ, અજયસિંહ અને પવનદીપસિંહની ધરપકડ કરવામાં આવી। ઉત્તર ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર યથાવત છે। 6 જિલ્લામાં નદીના પૂરથી ઘણા વિસ્તાર ડૂબી ગયા છે, જેના કારણે લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થયા છે। અખુઆબરામાં બૈતરણી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। બ્રાહ્મણી, સાલંદી અને સુવર્ણરેખા નદીઓમાં પણ પાણીનું સ્તર ઊંચું છે। મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પૂરગ્રસ્ત લોકો અને ખેડૂતો માટે 1,000 કરોડ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે। ગોલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટના મેચના 5મા દિવસે શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 9 વિકેટે 199 રન બનાવ્યા છે। માનવ સુથારે 2 વિકેટે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી છે। અગાઉ ભારતે પોતાની બીજી ઇનિંગમાં 193 રન બનાવીને શ્રીલંકા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। ઋષભ પંતે 69 બોલમાં 66 રન બનાવ્યા હતા। આ ઇનિંગ સાથે ટેસ્ટ ક્રિકેટમાં 106 ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે। દેવદત્ત પડીકલે 44 રન બનાવ્યા, જ્યારે KL રાહુલે 35 રન બનાવ્યા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા માટે નવી નોંધણી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે, જે યાત્રાળુઓએ પહેલાથી જ નોંધણી પૂર્ણ કરી લીધી છે અને માન્ય RFID કાર્ડ ધરાવે છે। તેમણે હવામાન પરિસ્થિતિ અને અધિકારી દ્વારા જારી કરાયેલા નિર્દેશને આધીન યાત્રાળુઓને યાત્રા પર આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે। યાત્રાળુઓને સતર્ક રહેવા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ દરમિયાન બિનજરૂરી જોખમ લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી। કેન્દ્રીય નાણામંત્રી, વિદેશમંત્રી અને ઉદ્યોગમંત્રી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુર જવા રવાના। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના લાભ ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો। ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની તપાસ સંદર્ભે ઉત્તરપ્રદેશના રામપુર અને સહારનપુર તથા દિલ્હીમાં 10 જગ્યા પર દરોડા પાડ્યા। કોલકાતામાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 9 મોત, 6 ઘાયલ અને ગોલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના 5મા દિવસે ભારત વિજયથી 4 વિકેટ દૂર છેલ્લા અહેવાલ મળ્યા, ત્યારે શ્રીલંકાના 9 વિકેટે 199 રન થયા। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: આકાશવાણી મુંબઈ

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: હું મુગ્ધા મારું
0: અને હું તરુલતા કરોડિયા. મુગ્ધા મારું અને તરુલતા કરોડિયાના તમામ શ્રોતા મિત્રોને સસ્નેહ
1: નમસ્કાર.

0: મુગ્ધા, તારા ચહેરાની રેખાઓ આ તંગ કેમ છે આજે? હા ના, અત્યારે થોડી વાર પહેલા તારા મોબાઈલનો જે મેં ફોટો જોયો એમાં તો બહુ સ્માઇલ કરી રહી હતી. સ્માઇલ કરતી હતી કારણ કે જેણે ફોટો પાડ્યો હશે એણે કીધું હતું ચીઝ, એટલે તે તરત સ્માઇલ કરી હશે. પણ આ ચીઝ કહેવા માટે કોઈની જરૂર છે ખરી? એમને એમ પણ હસાય, એમને એમ પણ સ્મિત કરાય. ફોટો પાડતી વખતે સ્મિત કરવાની શી જરૂર? અને એમાં તો હવે સેલ્ફીનો જમાનો છે.
1: હા, એ વાત તો સાચી. પણ તરુબેન, એમ કહેવાય ને કે એક સારી તસવીર એ 100 શબ્દોની ગરજ સારે છે.
0: કરેક્ટ.
1: તો પછી ફોટામાં તો હસવું પડે ને.
0: અને એમને એમ ન હસવાનું.
1: ના, એમને એમ પણ હસવાનું, પણ ફોટામાં તો ખાસ હસવાનું.
0: કારણ કે એ યાદગીરી રહે છે.
1: હા, એક્ઝેક્ટલી. યસ. અને આજે આ અચાનકથી ફોટાની વાત કેમ યાદ આવી?
0: આજે ફોટોગ્રાફી ડે છે.
1: અચ્છા, એટલે કે 19 ઓગસ્ટ,
0: રાઈટ?
1: યસ, એ વાત તો સાચી. શ્રોતા મિત્રો, આ ફોટોગ્રાફી હવે તો આપણા હાથમાં હર હંમેશ અને હર એક ક્ષણ કેમેરા હોય જ છે. પણ આ કેમેરા અને આજના દિવસે જ કેમ આ દિવસની શરૂઆત થઈ એ જણાવું તમને. ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ ડાગેર અને જોસેફ નાઇટફોરે ફોટોગ્રાફીની એક પ્રથમ પ્રક્રિયા શોધી હતી. અને ફ્રાન્સ સરકારે આજના દિવસે એટલે કે 19 ઓગસ્ટ 1839ના રોજ આ ટેકનોલોજીના અધિકારો ખરીદ્યા અને દુનિયા માટે એને મુફ્ત જાહેર કર્યા. અને એટલે તેની યાદમાં આજે એટલે કે 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવાય છે. અને તરુબેન, એક જાણવા જેવી વાત એ છે કે તેની દર વર્ષે અલગ અલગ થીમ હોય છે.
0: તો આ વખતની થીમ હોમ છે.
1: યસ, 2026ની થીમ હોમ એટલે કે ઘર છે. અને ઘરનો અર્થ એટલે આપણે જે માનીએ એ ઘર તો ખરું જ, પણ જો એમ કહેવાય તો કંઈ ખોટું નથી કે ટેકનિકલ પરફેક્શન કરતાં આ વખતે તસવીર પાછળની ભાવનાઓને પર વધારે ભાર મુકાયો છે.
0: ક્યાં બાત. અને મને તો છે ને વાઇલ્ડ લાઈફની, જે વાઇલ્ડ એનિમલ્સની જે ફોટોગ્રાફી હોય ને, જંગલના જે દ્રશ્યો હોય ને, એ બહુ ગમે.
1: હા, અને મેં સાંભળ્યું છે જે એક બે ફોટોગ્રાફરને હું ઓળખું છું એમના તરફથી કે એમની પાસેથી, કે આ જે ફોટોગ્રાફી છે એ સૌથી અઘરી અને સૌથી પેશન્સ માગી લે એવી ફોટોગ્રાફી છે. કારણ કે કલાકો સુધી એમને હલ્યા વગર સ્થિર એક જગ્યાએ બેસવું પડે છે.
0: અને ક્યારે જંગલી જાનવર આવશે અને એના સરસ મજાના ફોટો તમે પાડશો?
1: યસ,
0: એટલે એની રાહ જોતા જોતા. અને એમાં જીવનું જોખમ પણ ખરું.
1: હા, ચોક્કસ. કેમ નહીં, જીવનું જોખમ ખરું. અમુક વખત તમારે ઘણા નજીક જઈને પણ એ ફોટોગ્રાફી કરવી પડતી હોતી હશે.
0: પણ એ ફોટો સુંદર હોય છે એટલે જોવાની મજા આવે. એટલે કોઈના જીવના જોખમે આપણે ફોટોગ્રાફીનો આનંદ લેતા હોય છે. અને એમે આપણે સેલ્ફી કાઢતા કાઢતા હવે ક્યાંય જોતા નથી કે આપણે ક્યાં ઊભા છે. ક્યાંક તો રસ્તાની વચ્ચે જ સેલ્ફી કાઢવા ઊભા રહી જતા ને, પેલા બસવાળો હોર્ન મારતો હોય છે. ક્યાંક નદી કિનારે, ક્યાંક એવી જગ્યાએ ડુંગરની ટોચ ઉપર આપણે સેલ્ફી કાઢતા હોય છે. જરાક પગ લપસ્યો એટલે
1: આજે તો આપણે કેટલાય કિસ્સાઓ પણ સાંભળતા હોઈએ છે.
0: એટલે ફોટોગ્રાફી કરવી સરસ વાત છે. અને આપણા હાથમાં, એટલે પહેલાંના જમાનામાં જે કેમેરાઓ હતા ને, કેટલા મોટા મોટા કેમેરાઓ તમારે સાચવીને રાખવા પડતા હતા અને કેટલું બધું મહેનત હતી. હવે તો તમારા હાથમાં કેમેરા છે, પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યાં ઊભા રહી જાઓ અને સેલ્ફી કાઢતા થઈ જાઓ. અને હા, ક્યાંક તો પેલા કોઈકને કોઈક મારતું હોય, ક્યાં ઝઘડા ચાલતા હોય અને ક્યાંક કોઈનો જીવ જોખમમાં મુકાયેલો હોય અને તમે મસ્ત ફોટોગ્રાફી કરતા હો છો, તો આવી ફોટોગ્રાફી ન થવી જોઈએ.
1: યસ, એટલે ફોટોગ્રાફી એ સારી વસ્તુ છે, પણ તેનો ઉપયોગ સાચી રીતે અને સાચી જગ્યાએ થવો જોઈએ.
0: આ ફોટોગ્રાફી પર એટલે કે છબી ચિત્ર પર આપણી પાસે કોઈ ગીત છે ખરું?
1: હા, આપણી પાસે ગીત તો છે જ. સંભળાવી દઈએ?
0: કયું ગીત સંભળાવવાના છો?
1: આજે આપણે સાંભળીએ અનૂપ જલોટાના સ્વરમાં છબી જોઈ.
0: અને તને ખ્યાલ છે કે હજી એક ગીત છે છબી ઉપર, છબી બની ગયો છું, નીતિન મુકેશે ગાયો છે. પણ આજે આપણે સાંભળીએ અનૂપ જલોટાને.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી અને મુગ્ધા આજે છે શીતળા સાતમ એટલે શ્રાવણ મહિનો ચાલુ થયો અને સાથે સાથે તહેવારો પણ લાવ્યો અને આજે શીતળા સાતમ માતાનું જે વ્રત છે એ છે તો શ્રાવણ મહિનો એટલે તે ઉપવાસ કર્યા છે ખરા શ્રાવણના
1: ના આખા શ્રાવણ મહિનો તો નહીં પણ હા સોમવાર કરું છું
0: અચ્છા તો તમે સોમવાર કરો છો એમાંય તમે એકટાણું કરતા હશો
1: યસ
0: એમાંય તમે ફરાળ ખાતા હશો
1: હા અને તરુબેન એવું કહેવું તો ના જોઈએ પણ આમ તો ફરાળ ખાવા માટે જ કરતા હોઈએ છીએ
0: હા કારણ કે અત્યારે હોટલોમાં ફરાળી થાળીની ધૂમ મચી છે
1: હા યસ
0: એટલી બધી એડવર્ટાઇઝ જાહેરાતો થઈ રહી છે ફરાળી થાળીઓની કે ફરાળી થાળીમાં તમને શું શું ખાવા માટે મળશે અને વેરાયટી એટલે તમે જે નોર્મલ ભોજન ખાવ છો ને એના કરતાં પણ આ થાળીની વેરાયટી જોવા જેવી હોય છે
1: એકદમ સાચી વાત
0: કલરફુલ એકદમ
1: યસ અને ટેસ્ટી પણ
0: અરે વાહ ઉપવાસ એમાંય ટેસ્ટી વસ્તુઓ જોઈએ પાછા એકટાણા એટલે રાત્રે તો જમવાના બરાબર ને
1: હા હા
0: પણ પછી આ ફરાળમાં આટલું બધું ફ્યુઝન ફૂડ પણ આવી ગયું છે એ તનો ખ્યાલ છે
1: હા અરે હવે તો તમે નામ આપો અને એ વસ્તુ ફરાળી હાજર છે
0: ફરાળી મિશ્રણ મળે
1: હા મળે ને
0: શું વાત કરે છે
1: હા હા
0: પણ એ સાથે પાઉં નહીં મળતો કરવું પડ્યું હે ને એટલે મિસળ સાથે જે પાઉંની જોડી હોય છે તો અહીંયા ખાલી તમારે મિસળમાં જ કામ ચલાવવું પડે
1: હા પણ તરુબેન લાગે બહુ ટેસ્ટી હો
0: ખાધું છે
1: હા હા
0: એટલે શું કેવી રીતે બને ફરાળી મિસળ
1: ચલો આજે એક કામ કરીએ કે આજે આપણે છે ને શ્રોતા મિત્રોને ફરાળી વાનગીઓ વિશે જ વાતો કરાવી
0: અને શ્રોતા મિત્રોને પૂછીએ ખરા કે એમને ત્યાં કઈ સ્પેશિયલ એટલે એમના હાથની સ્પેશિયલ ફરાળી વાનગી કઈ અથવા તો એમને કઈ ફરાળી વાનગી ભાવે છે
1: હા હા ચોક્કસ
0: તો નંબર આપી દઈએ
1: હા તમારો નંબર 0224515414 અને 0224515415

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी अने गीत गुर्जरी में मुग्धा आपणने सौने खवडावी रही छे फराळी वानगीओ पण ए मारा माटे कोई जातनी फराळी वानगी बनावीने लावी नथी एटले मात्र वातो करी रही छे अहींया फराळी वानगीओनी हाँ तो मारे मात्र सांभळवानुं छे अने अत्यारे मने छे ने फराळी मिसळ कई रीते बनावानुं ने एनी रीत पण कहेवानी छे पण मुग्धा शुं तने खबर छे के आपणा ऋषि मुनिओ आपणा साधु संतो जे हता ए पहेलेथी उपवास करता आव्या छे अने सत्याग्रहमां गांधीजीए पण आ उपवासने पोतानो हथियार बनाव्यो हतो એટલે એ ઉપવાસ એ એવા ઉપવાસ હતા કે એમાં એક ટાણાય નહોતા
1: યસ
0: હા એમાં ફરાળી વાનગીને તો કોઈ સ્થાન જ નહોતું
1: હા
0: એટલે માણસ એવા ઉપવાસ કરતા કે જેમાં માત્ર પાણીનું ગ્રહણ કરતા એ લોકો
1: સાચી વાત છે
0: અને આ ઉપવાસને આપણે ધીરે ધીરે ધીરે એક ટાણા પર લઈ આવ્યા એક ટાણામાં પણ તમારી થાળી આખી ભરેલી હોય છે કારણ કે એમાં દાળ ભાત શાક રોટલી અથાણું પાપડ કચુંબર બધા જ સ્વાદ આવવા જોઈએ એટલે જ્યારે આપણે ઉપવાસ છોડીએ ત્યારે આખા દિવસનો ઉપવાસ છું આખા દિવસે કંઈ ખાધું નથી એવી ભૂખ લાગી છે ને એમ કરતાં કરતાં જે આપણે જમીએ છીએ અને એમાંય બપોરે ફરાળી થાળી અને એમાં તે મને વાત કરી ફરાળી મિસળની હવે કે કેવી રીતે બનાવવાની આ ફરાળી મિસળ
1: જો ફરાળી મિસળ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એક પેસ્ટ બનાવવાની આપણે જે રેગ્યુલર મિસળ બનાવીએ એમાં કેવી નારિયેળની પેસ્ટ બનાવીએ ને એવી જ રીતે આમાં મિક્સચરમાં સિંગદાણા લીલું નારિયેળ થોડા ધાણા એટલે કે કોથમીર અને પાણી ઉમેરી અને એક પેસ્ટ બનાવી દેવાની એકદમ સ્મૂધ પેસ્ટ પછી એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવાનું જીરું નાખવાનું આદુ મરચાંની પેસ્ટ નાખવાની અને આપણે જેમ ખીચડી વઘારીએ ને એમ સાબુદાણા પલાળીને અને પેલા બટેટા આને સાતળી લેવાના અને પછી જે આપણે સિંગદાણા નારિયેળની પેસ્ટ હતી એ ઉમેરી દેવાની અને એના ઉપર સિંધવ મીઠું અને જો ધાણા જીરું તમે ખાતા હો તો એ એડ કરી અને પાણી ઉમેરી અને એને ઉકળવા દેવાનું અને મસ્ત રસાવાળું મિશ્રણ તૈયાર થાય પછી તમારે એને લઈ અને આપણે જે ફરસાણ નાખીએ છીએ એની બદલે ક્રિસ્પી ચેવડો નાખી દેવાનો અને ધાણા ઉપરથી ભભરાવી દેવાના તો તૈયાર તમારું ફરાળી મિસળ
0: એટલે કે તમારી ફરાળી મિસળમાં સાબુદાણા પણ છે અને બટાટા પણ છે
1: યસ
0: અને એની તમે મિસળ બનાવી તમને ખબર છે સાબુદાણા એ ફરાળનો રાજા છે
1: હા
0: કારણ કે દરેકને સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડા બહુ જ ભાવતા હોય છે અને ખાસ કરીને ફરાળમાં એનો ઉપયોગ થતો હોય છે પણ હવે આ બધી ફરાળની વાતો બહુ થઈ કંઈક ખાવાનું મન થઈ રહ્યું છે કંઈક સરસ મજાનું ગીત સંભળાવ ને
1: ચાલો
0: જેમાં ખાવાની વસ્તુઓ આવે હં
1: અચ્છા એવું છે
0: હા
1: ચાલો તો સંભળાવી દઈએ

0: ઉપવાસ હોય, ગરમ ગરમ બટાટા વડા, સમોસા, ભજીયા તળાતા હોય તો મુગદા ખાવાનું મન થાય ખરું?
1: ના હો,
0: ફ્રેન્કી હોય સામે, પીઝા હોય,
1: ગમે તે હોય ને, પણ એકવાર નક્કી કર્યું નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું.
0: ઓહો,
1: હા,
0: તમે તો બહુ મક્કમ મનના ને.
1: હા
0: હા,
1: એ તો શીખવાનું છે.
0: પણ આપણે આટલા બધા ઉપવાસ કેમ કરીએ છીએ એનું કારણ શું છે ખબર છે? આપણે રોજ ખાતા હોઈએ છીએ, રોજ આપણા શરીરની અંદર જે બધા યંત્રો છે ને એ બહુ કામ કરતા હોય છે જે આપણને દેખાતા નથી.
1: યસ,
0: હા, અને આપણે એનું મહત્વ પણ સમજતા નથી ક્યારે. તો એમને પણ આરામ મળે એક દિવસ, આપણી અન્નનળી છે, આપણું પાચનતંત્ર છે, આપણું યકૃત છે, બધાને એક દિવસ માટે આરામ મળે, એમને રાહત મળે ને આપણું શરીરનું સર્વિસિંગ સારી રીતે થાય ને, ઓઇલિંગ જેને કહીએ,
1: યસ,
0: એના માટે આ ઉપવાસ કરવા માટે આપણને કહેવામાં આવ્યું હતું.
1: એટલે આને આપણે એક શરીરના મેન્ટેનન્સનો પાર્ટ કહી શકીએ.
0: કરેક્ટ.
1: યસ,
0: એટલે આપણા શરીરનું મેન્ટેનન્સ કરવા માટે આપણે ઉપવાસ કરવા જોઈએ. કારણ કે રોજ ચાર ટાઈમ, એટલે પેલા શંકર ભગવાનનો જે પેલા પોઠ્યો હતો, નંદી આપણા જે હતા, એમને શંકર ભગવાને શું કહ્યું હતું, શું કહીને બોલાવ્યું હતું?
1: કે તમારે પૃથ્વી
0: કેટલી વાર નાહવું ને કેટલી વાર ખાવું?
1: ત્રણ વાર નાહવાનું અને એક વાર ખાવાનું.
0: હા, તો એમણે શું સંદેશ આપ્યો?
1: ત્રણ વાર ખાવાનું ને એક વાર નાહવાનું.
0: હા, એટલે આપણે ખાતા થઈ ગયા.
1: યસ,
0: બરાબર. હવે ખાતા થઈ ગયા અને ખાવામાં પાછી આપણી જીભને જે ચટાકો લાગ્યો ને, એ એવો તો લાગ્યો કે ફ્યુઝન ફૂડ, ચાઇનીઝ, મેક્સિકન, અમેરિકન, બધા જ ફૂડ આપણે ટ્રાય કરતા હોય છે.
1: ખાતા થઈ ગયા છીએ
0: અને એમાંય ઉપવાસના દિવસે આપણને જરાય શાંતિ નથી. સવારે ઉઠીએ ને, આજે તો ઉપવાસ છે, હો આજે તો મારો ઉપવાસ, નાળિયેર પાણી પહેલું પી લીધું, એના પછી આવી કોફી,
1: હા,
0: એના પછી થોડીક વાર થઈ હવે ભૂખ લાગી છે, થોડાક ફળો ખાઈ લઈએ, એટલે ફળો ખાધા, એના પછી પાછી ભૂખ લાગી, ચાલો ને લીંબુ પાણી પી લઈએ, લીંબુ પાણી એ પીવાઈ ગયું, પાછી ભૂખ લાગી, એટલે પછી આવી ફરાળી પેટીસ, ફરાળી મિસળ, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, સામો, કેટલી આઈટમ છે, સક્કરિયા, આઈટમના નામ ખબર હોય તો તું પણ બોલ થોડા ઘણા.
1: હા હા, અરે હવે તો ફરાળી ઢોસા પણ ખાઈ શકાય છે.
0: ઓહો,
1: હા,
0: ફરાળી ઢોસા.
1: યસ, પછી ફરાળી ઢોકળા, ફરાળી હાંડવો, તમે નામ દો એ વસ્તુનું ફરાળી વર્ઝન હવે મળી જાય છે તમને.
0: હા, તો આપણે બધું જ ખાવાનું છે. ઉપવાસ છે, ઉપવાસ છે, ઉપવાસ છે બોલતા જવાનું છે. બહુ ભૂખ લાગી છે એમ પણ બોલતા જવાનું છે.
1: ગમે તેટલું ખાવ પણ ઉપવાસ હોય એટલે ભૂખ તો લાગી.
0: પણ તમે ઉપવાસ કરો ભગવાન માટે, એટલે ભગવાનનો આજે કોઈ સરસ વ્રત છે, તહેવાર છે, એટલે તમે ઉપવાસ કર્યો છે. પણ તમે નામ કેટલી વાર લીધું ભગવાનનું તે દિવસમાં? આખા દિવસમાં નામ લીધું ખરું? જેટલી વાર તમે બોલ્યા કે આજે ઉપવાસ છે, ઉપવાસ છે, ભૂખ લાગી, ભૂખ લાગી, સવારથી કંઈ ખાધું નથી, ફરાળમાં હું સાબુદાણાની ખીચડી ખાઉં છું, સાબુદાણાના વડા તો મારા ફેવરેટ છે, આટલું બધું સવારથી આપણે જે જપ કરીએ છીએ એમાં ઈશ્વરના નામનો જપ કેટલી વખત થાય છે?
1: એ વાત તો સાચી, વિચારવા જેવી વાત તો છે.
0: તો અત્યારે એક સરસ મજાનું ગીત થઈ જાય,
1: ચાલો.

0: चलक चलाणू मुग्धाना घेर फराड़ी वानगीओनु भाणू।
1: हा हा केम नहीं।
0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आपणे वातो करी रह्या छे फराड़ी वानगीनी अने उपवासनी। तो आयुर्वेद में पण उपवासनुं खास महत्व छे। અને આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ઉપવાસ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે રોજ અનાજ ખાતા હોઈએ છીએ અને આ જે રાજગરાનો લોટ હોય કે પછી આ સાબુદાણા હોય એ બધું પચવામાં હલકું હોય છે, અને એમાં પણ ખાસ કરીને આદુ જીરું અને ધાણા એનો અને મરી પાવડર, એટલે લાલ મરચાની જગ્યાએ મરી પાવડર,
1: યસ,
0: એનો આપણે જો વધારે ઉપયોગ કરતા હોય છે, ઇવન સિંધવ મીઠુંનો આપણે ઉપયોગ કરતા હોય છે, સિંધવ
1: મીઠું પણ આપણા જે શરીરમાં જે આપણો પાચન અગ્નિ છે, વાયુ છે, એને ઓછો કરવામાં આપણી મદદ કરે છે।
0: એટલે આયુર્વેદમાં પણ ઉપવાસનું મહત્વ છે, ફરાળી વાનગીઓનું પણ મહત્વ કહેવામાં આવ્યું છે, અને આપણા ડૉક્ટરો એટલે કે આપણું વિજ્ઞાન પણ એવું કહે છે કે ઉપવાસ જરૂરી છે, કારણ કે એનાથી આપણી મેટાબોલિઝમ,
1: યસ, મેટાબોલિઝમ આપણું સુધરે છે, ત્યારબાદ ઇન્સ્યુલિન લેવલ પણ કંટ્રોલ થાય છે, અને ઓફકોર્સ કેલરી તો કંટ્રોલ થાય છે, પણ જો સાચી રીતે ફરાળ કે ઉપવાસ કરવામાં આવે તો યસ, એટલે જેમ તમે કીધું એમ આપણે સાચી રીતે પણ ઉપવાસને કરી શકીએ। આપણે જે હમણાં વાત કરી રહ્યા હતા, પણ જો ફરાળને દિવસે જો આ જેમ કે આ મહિનામાં તો ઘણા બધા ફરાળ કરવાના અથવા તો ઉપવાસ કરવાના દિવસો આવે શ્રાવણ મહિનામાં, તો એવું કરી શકાય કે અમુક દિવસે તમે તમારી જીભનો ટેસ્ટ સંતોષવા માટે ફરાળી કે તેલવાળી વાનગીઓ ખાઈ શકો, પણ એ સિવાયના દિવસે તમે જે સાચો ફરાળ છે, જે સાચો ઉપવાસ કરવાની રીત છે સાચી, તે રીતે જો કરો તો ખરેખર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે।
0: અને આપણા એક લિસ્નરનો ફોન પણ આવ્યો હતો અને એમણે એવું કીધું કે ફરાળ શબ્દ નહોતો પહેલા,
1: હા,
0: ફળાહાર શબ્દ હતો,
1: યસ,
0: અને આ ફળાહાર શબ્દનો ધીરે ધીરે ધીરે લોકોએ પોતાના સ્વાર્થ ખાતર એને ફરાળ કરી નાખ્યો,
1: સાચી,
0: એટલે ઉપવાસમાં માત્ર ફળ ખાવાનું દૂધ પીવાનું જ અલાવ હતો,
1: રાઈટ,
0: પણ લોકોએ એને સાબુદાણા ખીચડી રાજગરાન બધાની સાથે આમ જોડી દીધો અને ફરાળી વાનગીઓની થાળી પણ મળવા લાગી હોટલ્સમાં। પણ જરૂરી નથી કે ઉપવાસના દિવસે સાબુદાણાની ખીચડી બને કે સાબુદાણાના વડા બને કે રતાળુનો શીરો બને।
1: મને ખરેખર ક્યારેક એમ વિચાર આવે કે જો ફરાળ આપણને આટલો જ ભાવે છે તો આપણે
0: ચાલા માટે ઉપવાસ કરવાની જરૂર નથી,
1: ઉપવાસ વગર પણ આપણે ફરાળી વાનગી બનાવીને કેમ ન ખાઈ શકીએ,
0: ખાઈ શકીએ। અને ખબર છે કે ફરાળ તો કરીએ જ છે, પણ એની સાથે આપણે ગુજરાતીઓ છે ને એમને સ્વીટ બહુ ભાવે,
1: હા, એ તો જોઈએ છે,
0: હા, એટલે સ્વીટમાં પણ ઘણી બધી આઈટમ એ લોકોએ શોધી રાખી છે, કઈ કઈ છે,
1: કેટલી બધી વાનગીઓ છે, રાજગરાનો શીરો, ફરાળી સુખડી, સાબુદાણાનો હલવો કે પછી રતાળુ કે બીટનો હલવો, સિંગદાણાની ચીકી, રાજગરાના લાડુ, રાજગરાની ખીર, પછી સાબુદાણાની કાંજી, કેટલી બધી વાનગીઓ છે।
0: તો જુઓ આપણે ગુજરાતીઓએ ખાસ સ્વીટ ડિશ પણ શોધી રાખી છે ફરાળી વાનગીઓની, પણ અત્યારે સરસ મજાનું ગીત થઈ જાય।
1: તો ચાલો હવે જો આપણે મીઠાઈની પણ વાત કરી, સ્વીટની પણ વાત કરી અને સામે મિસળની પણ વાત કરી, તો થઈ જાય ખાટી મીઠી વાનગી,
0: ચોક્કસ।
2: તો તને વાત કહું ખાનગી,
3: સ્ટેજ જૂનાગઢના સીતાફળ એ મારા ધોળકાના દાડમ

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપની સાથે છે મુગ્ધા મારુ અને હું તરુલતા કરોડિયા. મિત્રો, ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, પરંતુ ઉપવાસમાં એમને અનેક પ્રોબ્લેમ પણ થતા હોય છે. ઘણા લોકોનું કહેવું હોય છે કે અમને વાયુ થાય છે, ઘણા લોકોનું એવું કહેવું છે કે કમજોરી લાગે છે, ઘણા લોકોનું માથું દુખે છે અને ઘણા લોકોની એસિડિટી ખૂબ વધી જતી હોય છે. ઘણા લોકો લાંબા સમયથી બીમાર હોય અને ડૉક્ટરોએ એમને ના પણ પાડી હોય કે તમે આ ઉપવાસ ના કરતા, પરંતુ મારો તો દર વર્ષનો નિયમ છે કે હું આ વ્રત કરું જ છું, એટલે એમાં ભંગ ન થવો જોઈએ એમ જીત કરીને પણ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તો મુગ્ધા, આપણી જે આ ફરાળી વાનગીઓની થાળી છે, શું એ સંતુલિત થાળી હોય છે કે જેમાં આપણને આયર્ન પણ મળી રહે, કાર્બોહાઈડ્રેટ પણ મળી રહે, પ્રોટીન પણ

0: મળી રહે અને આપણને કમજોરી નબળાઈ ન લાગે એવી કેલરીઝ પણ મળી રહે.
1: યસ, તરુબેન એકદમ સાચી વાત કીધી. જો આપણા જે સાબુદાણા અથવા તો બટેટા શક્કરિયા જેવા જે કંદ છે એ આપણા માટે કાર્બ્સ અને ફાઈબર તેમાંથી આપણને મળે. રાજાગ્રાનો લોટ જે છે એમાંથી પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નનો એને બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. એ ઉપરાંત સિંગદાણા, તો સિંગદાણા તો હેલ્ધી નટ્સ અને ફેટ્સ અને પ્રોટીન તરીકે ગણાય છે. અને સિંધવ મીઠું, જેમ આપણે વાત કરી, તે પાચન માટે સૌથી સારું અને સાત્વિક ગણાય છે. એટલે જો આ બધી જ વસ્તુ જો સરખા અને સારા પ્રમાણમાં જો લેવામાં આવે, સંતુલિત પ્રમાણમાં, તો આપણા શરીરને ડિટોક્સ થવા માટે મદદ કરે છે.
0: અને આખો દિવસ નબળાઈ ન લાગે ને કમજોરી ન લાગે એ માટે આપણે કઈ જાતના પીણાઓ પી શકીએ?
1: પીણાઓમાં તમારી પાસે એમાં પણ ઓપ્શન્સ છે, જેમ કે તમે
0: નાળિયેર પાણીની વાત કરી મેં.
1: યસ, લીંબુ પાણી લઈ શકો, નાળિયેર પાણી લઈ શકો, છાશ લઈ શકો. આ બધી, એટલે કે દિવસ દરમિયાન થોડા થોડા અંતરે લિક્વિડ લેવાથી ડિહાઈડ્રેશનથી આપણે બચી શકીએ.
0: અને ઘણા લોકોને એવી આદત હોય છે કે ઉપવાસ હોય ને ત્યારે વારંવાર ચા ખૂબ પીતા હોય છે.
1: હા,
0: તો આ ચા પીવાનો પણ કોઈ ફાયદો થતો હોય છે?
1: ચા પીવાનો ફાયદો તો કરતાં પણ એનાથી મને એવું લાગે છે કે કદાચ જે તમારી તમને જે એવું લાગતું હોય ને કે ઓ આજે તો ઉપવાસ છે, મેં આ નથી કર્યું, આ નથી કર્યું, એટલે મને લાગે છે કે એ સાયકોલોજીકલ ઇફેક્ટ વધારે કરે છે શરીરને બેનિફિટ કરવા કરતાં.
0: એટલે હવે મેં કંઈ પી લીધું છે અને કંઈક પેટમાં ગયું છે ને હવે મારામાં તાકાત આવી છે, એનર્જી આવી છે.
1: એક સરસ ચા પીવો તો કાંટો આવી જાય, એટલે કાંટાનું કામ કદાચ ચા કરતી હશે.

0: મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને મને મુગ્ધા મારુને
0: આપો રજા. પરંતુ હા, એ પહેલાં આપનો આ શ્રાવણ મહિનો ખૂબ સરસ રીતે જાય, આપના વ્રત, તહેવારો, ઉપવાસો અને એમાં એન્જોય કરનારી આ બધી ફરાળી વાનગીઓ આપને ફળે એવી શુભકામનાઓ સાથે અમને રજા આપો. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.